મહેનત કોશિશ કરવું પડશે, જન્નત રહેમત ચાહી રહ્યા છે તો પછી એને હાસિલ કરવાની કોશિશ બી કરવું પડશે. જેવી રીતે રિસ્ક રોજી ફક્ત દુઆ કરવાથી નથી મળવાની, ઘર બંધ કરીને બેસી જાય, એ અલ્લાહ મને રોજી આપ, મોટા મોટી અમલ કરે, ચિલ્લા ખેંચે, જે ખપે કરે, મરી જશે, રિસ્ક નહીં નાઝિલ થાય. શા માટે? ઉસૂલના ખિલાફ એ માંગી રહ્યો છે. તો એવી જ રીતે અહીંયા જે છે ને, જન્નત ચાહી રહ્યા છે, અઝાબથી બચવા ચાહી રહ્યા છે, લશ્કરે ઇમામે ઝમાના અલૈહિસ્સલામમાં સામેલ થવા માંગે છે. પહેલી કન્ડિશન એ છે, તમારા દિલને ડેવલપ કરો, ઈમાનમાં વધારો કરો, તકવા પર રિસ્કારીમાં વધારો કરો, ખુશુ ખુશુમાં વધારો કરો. પછી આયત આગળ વધે છે, વસમાઉ, અલ્લાહના કલામને સાંભળો. હા, એટલે અલ્લાહની બધી વાત સાંભળો, એમને જે વાત મને પસંદ આવે છે, મારા કાનને મજા આવે છે, એ જ સાંભળું છે. ના, એહકામે ખુદા છે, કલામે ખુદા છે, હુકમે ખુદા છે, ફરમાને ખુદા છે, એને સાંભળો. અને સાંભળવા પછી મોટી મોટી ડિબેટ નહીં. હા, સાંભળવા પછી મોટી મોટી ડિબેટ થઈ રહી છે. એક વાત પૈતી નથી ને જમ્પ કરીને બીજામાં દાખલ થઈ ગયા, બીજી પૈતી નથી ને જમ્પ કરીને ત્રીજામાં. એમ લાગે છે કે શો કરી રહ્યા છે કે હું જાણી રહ્યો છું. ના, એવા નહીં બનો. અલ્લાહ ઇલ્મમાં વધારો કરે, સમજદારીમાં વધારો કરે. ઇલ્મનો મકસદ શું છે? ફસમાઉં વાઅતીઉં, તમે જે ખુદાનો હુકમ સાંભળ્યા છો ને એની ઉપર અમલ કરો. કોણ માનસ અલ્લાહના કરીબ છે, કોણ માનસ અલ્લાહથી દૂર છે? તમે કોઈ દિવસ એની ઉપર વિચાર કર્યા? અલ્લાહના મહાન નબી રહેમતુલ્લિલ આલમીન અહમદ મુસ્તફા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, એક અલગથી આખી મજલિસ છે આ એક જુમલા ઉપર, કે ફરમાવી રહ્યા છે, જે બી માણસનો ઇલ્મ વધે અમલ ના વધે એ માણસ અલ્લાહથી દૂર છે. હા, જેટલો ઇલ્મ વધે છે આટલી જિમ્મેદારી વધે છે, આટલી રિસ્પોન્સિબિલિટી વધે છે. અલ્લાહની મોટી મોટી વાતો કરવા વાળા વાતો કરી રહ્યા છો, આ વાતો તમારી ઉપર હુજ્જત કાયમ કરશે. આટલો સમજી રહ્યા હતા, આટલો સમજાવી રહ્યા હતા, તમે અમલ કેટલો કર્યા? મકસદ ક્યારે પૂરો થાય છે? અમલ. વાતીઉ વાન્ફિકુ ખૈરન લી અન્ફુસિકુમ, તમારા નફસોની ભલાઈ માટે, તમારી ભલાઈ એમાં છે કે અલ્લાહની રાહમાં ખૈરાત કરો. વમન યુકશુહ નફસિહી ફઉલાઇકા હુમુલ મુફલિહૂન, જે પોતાના નફસને કંજુસાઈથી બચાવી લીધો એ કામયાબ થઈ ગયા છે. બસ એની શરામાં બી નહીં દાખલ થઈ શકું, વક્ત બહુ તેજીથી જઈ રહ્યો છે, દિવસ બી ઓછા, વક્ત બી ઓછો. એક જ ચીજ હું કહેવા માંગુ છું, આજના પેટ્રોલ ડોલર એ હાલાતને સામે રાખતા એ એક્ઝામ્પલ પછી એક્ઝામ્પલ પોતા ઉપર બી લેવાનું, જે પૈસો, જે માલ, જે મિલકિયત આપણે હકદારોને નથી આપ્યા, જે લોકોનો હક થાય છે એને નથી આપ્યા. મિંબરે રસૂલ ઉપર તમને કહી રહ્યો છો, યકીન માની લ્યો, માસુમીન અલૈહિસ્સલામના ફરમાનની રોશનીમાં એ પૈસો ના ફરમાનીએ ખુદા ગુનામાં વપરાઈ જશે. તમે હકદારોનો હક અદા ના કર્યા ને, માં બાપ ઔલાદ ભાઈ બહેન રિશ્તેદારોનો હક અદા ના કર્યા ને, ગરીબોનો હક અદા ના કર્યા ને, યકીન માની લ્યો આ પૈસા હકદારને તમે ના આપ્યા તો હવે આ પૈસા હરામ કામની અંદર જશે, અને એ હરામ કામ તમારી વાસ્તે વબાલ બની જશે. બસ અહીંયા ને અસલ વાત તરફ આગળ વધે, દુરૂદ પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે જો દુનિયાનો કોઈ બી મોટો કામ હોય, કોઈ બી મોટો કામ ડાયરેક્ટ તમે નથી કરી શકતા, ઇટ્સ ઇમ્પોસિબલ. ના, એના માસ્તે જે છે ને તમે ટ્રેનિંગ કરવું પડશે, તરબિયતની જરૂરત છે, તાલીમ કાફી નથી. એક્ઝામ્પલ તમારી સામે રાખું હું, આપણે ભૂલ ક્યાં કરી ગયા છે સમજવામાં, આખરી જમાના, લશ્કરે ઇમામે જમાના, આપણે ભૂલ ક્યાં કરી ગયા છે? અસલ એમ શું છે, મારા ભાઈ, એક જવાન તાલીમ હાસિલ કર્યો, સર્જન બની ગયો, સર્જન, બરાબર, એની પાસે ડિગ્રી છે. ડિગ્રી હોવાનો મતલબ શું છે? સર્ટિફિકેટ.

હકીકત છે, તાલીમ છે, બધું છે. તો શું એ ડિગ્રી અને તાલીમ લઈને ડાયરેક્ટ સર્જરી કરવાની એને રજા છે? ના, ભલે એની પાસે ડિગ્રી છે, તાલીમ છે, સાચો છે, જે સમજદાર છે, અકલમંદ છે, સર્જરી કરવાની રજા નથી. શા માટે? પહેલા જે સિનિયર સર્જન છે એની સાથે તને રહેવું પડશે અને ટ્રેનિંગ, તરબિયત હાસિલ કરવું પડશે. બરાબર છે ને? સિમ્પલ એક્ઝામ્પલ છે કે નહીં? હા, અરે ફૂટબોલ વર્લ્ડ કપ રમવા જાઉં છે, તાલીમ લઈ લીધા, આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, પણ જ્યાં સુધી ટ્રેનિંગ નથી કર્યા ત્યાં સુધી નથી જઈ શકતા. તમે સિપાહી બનવા માંગો છો, ઇન્સ્પેક્ટર બનવું છે કે પછી સિપાહી બનવું છે, કમાન્ડા બનવું છે, જે બી તમને બનવું છે, તાલીમ લઈ લીધા, તમારી પાસે સર્ટિફિકેટ છે, ઓરિજિનલ છે, પાયરેટ નથી, ઓરિજિનલ છે. બરાબર છે કે નહીં? હું કાંઈ કહી ગયો કે તમે કાંઈ સમજી ગયા ખુદા જાણે, પણ ઓરિજિનલ સર્ટિફિકેટ છે, તમને તમારો ઓહદો નહીં મળે. શા માટે? ટ્રેનિંગ નથી લીધા, તરબિયત નથી કર્યા. તમે વિચાર કરો, દુનિયાની અંદર કોઈ અહમ ઓહદો હાસિલ કરવા માટે તાલીમ કાફી નથી, તરબિયતની જરૂરત છે, ઇસ્તાજની જરૂરત છે, ટ્રેનિંગની જરૂરત છે. અને લશ્કરમાં કેમાં સામેલ થવા માંગો છો? લશ્કરે ઇમામે ઝમાના અલી સલામ, જે હુજ્જતે ખુદા છે, ઇમામે ઝમાના છે, સાહેબે અમ્ર છે, આખી દુનિયા ઉપર જે છે એની હુકુમત છે, એના લશ્કરમાં વગર ટ્રેનિંગ એ ચાલ્યા ગયા. મારી પાસે આટલો ઇલ્મ છે, મારી પાસે આ છે, ઇલ્મ છે, પણ તરબિયત કેટલી છે? ઇલ્મ છે, તાલીમ છે, સર્ટિફિકેટ છે, પણ તરબિયત કેટલી છે તમારી? જો તરબિયત નથી તો પછી આપણે લશ્કરે ઇમામે ઝમાના અલી ઇસ્લામની અંદર સામેલ નથી થઈ શકતા. મારા ભાઈ, આપણે મોટી મોટી ભૂલો શા માટે કરી રહ્યા છે? શા માટે? કઈ ગલત સોચ આપણા મગજમાં આવી ગઈ છે? અચંદ્યો ઇમામે ઝમાના કે મુંજી જાન કુરબાન કર દોસ્ત, ઔલાદની જાન કુરબાન કરીશ, પૈસાને કુરબાન કરીશ, તો કાંઈ ઇમામે ઝમાના પર કાંઈ એહસાન કરવાનું છો? હા મારા ભાઈ, ડાયરેક્ટલી એનો નતીજો શું નીકળ્યો? આપણે તરબિયત તાલીમને, તાલીમ લીધા, તરબિયતને ભૂલી ગયા, સ્ટેજને ભૂલી ગયા, જો લીધા ને, એનો મતલબ શું થયો? ટ્રેનિંગ ભૂલી ગયા. એના માટે ઇંતેજાર કરવા વાળા મોટી મોટી ભૂલો કરી રહ્યા છે, ઇમામે ઝમાનાના અગેન્સ્ટ ઉભા રહી ગયા છે. જે ઇમામને નથી ખપતો એ જ કરી રહ્યા છે. હા, જે ઇમામને નથી ખપતો, ગઈકાલનો એક એક્ઝામ્પલ તમે જોઈ લીધા ને, ઝુલ્મ, ઇમામ અલી અલે સલામ એની વસિયતની અંદર, તમે તો માય મુબારક રમઝાનની અંદર સાંભળી રહ્યા છો, વસિયત કર્યા છે, બેટા હસન બેટા હુસૈન, ઝાલિમના મુખાલિફ બની જાજો, દુશ્મની કરજો, એ લોકો સાથે નફરત કરજો. અને આપણે એ ઝુલ્મ કરી રહ્યા છે, ઝુલ્મ આપણા સમાજનો એક હિસ્સો બની ગયો છે. અને ઇંતેજાર કેનો કરી રહ્યા છે? જે અદલ અને ઇન્સાફ લાવવા વાળો છે. શાબાશ. એક જગા ઉપર હું મજલિસ પડી રહ્યો હતો, મજલિસ પડી રહ્યો હતો કે મજલિસ પછી સવાલ કરવામાં આવે, અને હું હંમેશા કહું છું આવા સવાલોના આવા એતરાઝ પ્લીઝ તમે સામે લઈ આવો, પછવારે નહીં. બીજા મૌલવી તરફ રુજૂ ના કરો કે પીઠ પછવારે અથવા મેમ્બર ઉપર જે જવાબ દેવું હોય દે, સામે આવો પહેલાં, મને મજા આવશે એની અંદર, કમસેકમ મને તો સમજમાં આવશે કઈ વાત કેવી રીતે કહું, અને તમને સહી માનસ મળશે ઇન્શાઅલ્લાહ વતાલા તૌફીક એ પરવરદિગારથી, કે તમારા હર સવાલનો જવાબ તમને સરખે રીતે આપે, મનને શાંતિ મળે. મને કે મૌલાના સાહેબ, એ સબ ક્યા હે? મને કે ક્યા હે? જો હે વો હે. તમે આવો બયાન બયાન કરો છો, કેવું બયાન બયાન કરું તમે મને સમજાવો ને. મારામાં સમજદારી હતો મેમ્બર ઉપર આવત જ ના ને, મને સમજાવો તમે. તો કે મૌલાના સાહેબ, આ જે તમે કહી રહ્યા છો, આ ઝુલ્મ, આ ઝુલ્મ, આ, અરે ભાઈ, હવે માસૂમ કોણ છે? એનો મતલબ નહીં, તમે વજાહત કરો, તમે પૂછવા શું ચાહો છો? સવાલ બી હોય છે ને તો ઓરિજિનલ મકસદ સવાલ નથી, એ સવાલના પછવારે બીજો કાંઈ મકસદ છે. જિંદગી આટલો તો શીખવાડી દીધી છે અમને, બતારો અસલ સવાલ, અસલ સવાલ ડાયરેક્ટલી પૂછી લ્યો ને. તો કે હવે અમે થોડો આટલો બધો ઝુલ્મ કરે છે જે બીજા ઝાલિમો કરી રહ્યા છે, હા, જે માસુમીન ઉપર ઝુલ્મ કરી રહ્યા છે ને, એક્સેટ્રા એક્સેટ્રા, હવે થોડો થોડો ઝુલ્મ ચાલે. કીધો હું મજલિસની અંદર પ્રૂફ કરીશ ઇમામે ઝમાના પર ઝુલ્મ કર્યા, પણ આજે એ સબ્જેક્ટ નથી.
इमाम इमाम ना जबान

ની ઓરોફાના જબાની પ્રૂફ કરીશ. આજે તો ફક્ત એટલો છે, એક માણસ તમને કહે મારા ભાઈ, હું જે છે ને ભલે પેશાબ પીઉં છું પણ થોડોક પેશાબ પીઉં છું. તમે એ માણસને શું કહેશો? ભાઈ અહીંયા જે છે ને વાત એ નથી પેશાબ વધારે પીએ છે કે થોડો પીએ છે, વાત એ છે પી શું રહ્યો છો. પેશાબ પી રહ્યો છો ને, નજાસત છે કે નથી, ગંદકી છે કે નથી, બુરાઈ છે કે નથી, ખરાબ અસર પડે છે કે નથી અસર પડતો. હા, અને ફખર કરી રહ્યા છે, અમે લોકો નથી જે બહુ વધારે પેશાબ પી રહ્યા છે, અમે તો એ લોકો છે જે થોડો થોડો પેશાબ પી રહ્યા છે. મારા ભાઈ પી શું રહ્યા છો, બરાબર કે નહીં? હવે એમ ના કહો, હવે થોડો થોડો જુલ્મ તો ચાલે છે, તો જુલ્મ ના, એનું અસર શું પડે છે જવાનો ઉપર, સમાજ ઉપર, સોસાયટી ઉપર શું અસર પડે છે વિચાર કર્યા. ઇમામે ઝમાનાના મિશન માટે શું અસર પડે છે, ફેમિલી લાઈફ ઉપર શું અસર પડે છે. હું તમને એક એક્ઝામ્પલ આપી અને જવાનોની જિમ્મેદારીમાં દાખલ થઈ જાય. કેમ કે દિવસો છે આવી વસ્તુ આવા વખતમાં જ મને કહેવું પડે છે, કારણ કે મજમો આવા વખત મને મળે છે. આ મેસેજ બધી જગ્યા પસાર થવું જોઈએ. હા, કારણ કે હું હર શોબામાં કામ કર્યો છું, હરમાં મિમ્બરથી તાલુક, મદરસાથી તાલુક, ઘર સંસારથી તાલુક, બધી જગા તાલુક. અને ક્યાંનો વાક્યો છે કોઈને ખબર નહીં પડે, કારણ કે હું પોતે પોતાના વતનમાં બી ગરીબુલ વતન હોઉં છું. વતનમાં બી હોય, મોલાના 2 મહિના વાં જવાનું છે, 3 મહિના વાં જવાનું છે, 1 મહિનો ત્યાં જવાનું છે, એટલે ક્યાંનો વાક્યો છે કોઈને ખબર નહીં. અને જ્યાંનો વાક્યો હોય છે હું એ ઘરવાળાને હાથ જોડીને રજા માગું છું કે તમે મને રજા આપો, એક્ઝામ્પલ મિમ્બર સુધી લઈ આવું, તાકે બીજાને હિદાયત મળે, એની બરકતથી અલ્લાહ તમને માફ કરશે અને જે છે ને તમને રૂહે જનાબે બતુલ દુઆ દેશે, ઇમામે ઝમાના દુઆ દેશે. તમને ખબર છે આ ઘર સંસારના પ્રોબ્લેમ, એનો અસર આપણી જવાન દીકરીઓ ઉપર શું પડી રહ્યો છે? એક જગાનો વાક્યો, કોઈને ખબર નહીં પડે ક્યાંનો, ફરી વાર કહી રહ્યો છું. એક જવાન દીકરી ઉંમર લાયક થઈ ગઈ નિખાની, કે ના મન નિખા નથી કરું, ફેમિલી તરફથી દાવત દેવામાં આવી, મૌલાના સાહેબ હવે તમે કંઈક કરો, આવો બેઠો. ભાઈ નિખા શા માટે નથી કરું? તો કે આપણા સમાજમાં આપણા છોકરાઓ સાથે કોઈ દિવસ નિખા કરાવાય? અચ્છા, આપણા છોકરાઓ સાથે? મિમ્બર રસૂલ ઉપર બોલું છું, જો હું આ ફકત કહાની બનાવું છું, મરવા પછી મને ખુદાને જવાબ દેવાનું છે, આનાથી વધારે ગેરંટી હું નથી આપી શકતો, ખુલાસો બયાન કરું છું. તો ભાઈ તો કેવા છોકરા સાથે? તો કે નહીં, હમણાં નિખાની વાત નહીં કરો, મારી ઉંમર 28-29 વર્ષ થાય પછી વિચાર કરીશ નિખા કરવાની. કીધું કબૂલ, તારો હક થાય છે, કોઈ તને ફોર્સ નથી કરી શકતો, પણ મને જરા જાણકારી તો આપો શા માટે. અહીંયા જો ફેમિલી મેમ્બર કેવા વ્યાધિમાં છે. તો કે મૌલાના સાહેબ, અસલ વાત એ છે કે નિખા બી કરીશ, અને 2 લફ્ઝની અંદર તું કે એ ઉંમરમાં નિખા કરીશ, હું મેચ્યોર થઈ જાઉં, તાકતવર થઈ જાઉં, અને નિખા કરીને મને બચ્ચા પેદા નથી કરવાના, 35 વર્ષની ઉંમર થાય પછી વિચાર કરીશ મને બચ્ચા કરું છે કે નથી કરું. અચ્છા અચ્છા, કબૂલ, તારો હક થાય છે, પણ અસલ વાત કરને, આ અસલ વાત નથી. હા, તો એ કે ના, એ પણ તમે સાંભળી લ્યો મૌલાના સાહેબ, મને સમજાવવા આવ્યા છો ને, હું પહેલાં નિખા કરીશ, બચ્ચો પેદા નહીં કરું, ઘરવાર ચાલશે તો બચ્ચો પેદા થશે, ના તો 1 વર્ષની અંદર પહેલા ધનીને તલાક આપીશ, બીજો તલાશ કરીશ, બીજા ધની પાસે બચ્ચો નહીં કરું, એની 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ એની સાથે રહીશ, ઘરવાર ચાલશે બચ્ચો પેદા કરીશ, નહીં તો એને તલાક દઈને ત્રીજા પાસે જઈશ. હું કીધું આવી રીતે જમ્પિંગ કરીને ક્યાં સુધી જાશું, મારી જાન કેટલી હદ સુધી? પણ એક બોલની અંદર તમે જાઓ ખુલાસો દેવા માટે. જ્યારે હું સ્ટડી કર્યો ફેમિલી મેમ્બર સાથે, મને કહ્યું ને આ વાત ઝહેનમાં આવી ક્યાંથી, સમજી ગયો છો હું, પણ મને ખપે છે તમે મને સર્ટિફિકેટ આપો. તો કે વાત એ છે, ધની બાયરીમાં ઝઘડા, મારા તમાચા તમાચી બધું મારી રહ્યા છે, તલાક થઈ ગઈ, આ બચ્ચો પોતાની માને બેહદ ચાહતા હતા, આ મંજર જોઈને એ અસર આવી ગયો. શાબાશ આ સોસાયટી. પછી આવીને રિક્વેસ્ટ, મૌલાના સાહેબ મોટા મજમાની અંદર સમજાવો ને, આટલી બધી તલાક થઈ રહી છે, તલાક થતી હતી, તલાક થાય છે, તલાક થતી રહેશે, આનાથી વધુ

તારે થતી રહેશે, કારણ કે તમે મૂળને નથી પકડતા ભાઈ, તમે ઝાડને કાપી રહ્યા છો. ઝાડ કપાશે, મૂળ ત્યાં બાકી હશે તો શું થશે? વરસાદ પડશે, ફરીવાર ઝાડ ઉગી આવશે. નોર્મલ છે કે નહીં? અસલ મૂળ શું છે? તમે અખલાક તરફ જાઓ, તાલીમ તરફ જાઓ, તરબિયત તરફ જાઓ, હુકૂકની રિસ્પેક્ટ તરફ જાઓ, પછી ઓટોમેટિકલી કહેવાની જરૂર નહીં પડે. તલાક તરફ ના જાઓ, બલકે તમે સામેથી કહેશો ને તલાક ખપે છે, ના ના ના ના તલાક નથી ખપતી, અમને આવી જ રીતે રહું છે. પણ મૂળ તરફ જાઓ ને. હું કીધું ને, આપણે જે છે ને પોતાના સ્વાર્થ અને પોતાના મતલબની અંદર અડધો ધર્મ લીધા, અડધાને મૂકી દીધા છે. હા, ઇશારાતન ઇશારાતન મને આ વખતે રહેબરે મુઅઝ્ઝમ મરહૂમ આયતુલ્લાહ ખામનાઈ, અલ્લાહ એના દરજાને બુલંદી અતા કરે, એનો એક ક્લિપ સાંભળી રહ્યો હતો તો વધારે હિંમત થઈ. આ મોઝુ પર બયાન કરી ચૂક્યો છો, હદીસ બયાન કરી ચૂક્યો છો, જ્યારે એના જબાને સાંભળો ને તો આમ વધારે આમ, કે આલિમે રબ્બાની હોય ને એની જબાનની તાસીર અલગ હોય. તરત જ એ આગાએ મરહૂમ ફરમાવતા હતા કે મોમિનીને કરામ, તમારી એક મોટી ભૂલ થઈ ગઈ છે, ધર્મ સમજવામાં તમારી મોટી ભૂલ થઈ ગઈ. કઈ મોટી ભૂલ થઈ ગઈ? તો કે તમે ફકત જે છે ને ફુરુએદીનની અંદર દાખલ થઈ ગયા. ઉસુલેદીનને સમજ્યા, બહુ સારી વસ્તુ. ફુરુએદીનને સમજ્યા, બહુ સારી વસ્તુ. પણ આની જે અસલ જાન છે એનાથી તમે ગાફિલ રહી ગયા. કઈ છે અસલ જાન? પછી ઉસુલે કાફીને કોટ કરે છે. હા, તો એ કે તમારા બધા અમલ બરબાદ થઈ શકે છે, તમારી મહેનત બરબાદ થઈ શકે છે. શું તમે લોકોને નથી ખબર, રસૂલુલ્લાહે ફરમાવ્યો છે કે જેના અખલાક ખરાબ હશે, અખલાક ખરાબ, ખરાબ અખલાક નેક અમલને એવી રીતે બરબાદ કરી નાખે છે જેવી રીતે સૂરજ બરફને પીગલાવી નાખે છે. હા, તમે એક સેન્ચુરી સુધી તમે બરફને ફ્રીજમાં રાખો, પથ્થર થઈ જાય પથ્થર, પછી એને કાઢીને તમે સૂરજના સામે રાખો, કેટલી વાર લાગશે પાણી થતા? વધારેમાં વધારે એક કલાક ના, પછી શું થશે પાણી? તો કે તમારા સારા અખલાક, જે તમે નમાઝ રોઝા આ આ આ જે તમે ગીતરા ગાઓ છો ને એની ઉપર પાણી ફેરાવી દે છે તમારા ખરાબ અખલાક. અને પછી કહી રહ્યા છે, સારા અખલાક હશે તમે ખુદાના દોસ્ત બની જશો. તમે એ નથી સાંભળ્યા ઓલોમાં પાસે કે પૈગંબરે ખુદાએ ફરમાવ્યા છે સારા અખલાક? યાલ્લા, નહીં માફ કરજો, એક દુરૂદ પડીએ મોહમ્મદ વાલ મોહમ્મદ. જરાક અહીંયા બોલવામાં ભૂલ થઈ ગઈ છે કે ખરાબ અખલાક સારા અમલને એવી રીતે બરબાદ કરે છે જેવી રીતે મધને સુરકો બરબાદ કરી નાખે છે. મધ ફર્સ્ટ ક્વોલિટીનો હોય, એની અંદર તમે વિનેગર રાખી દો, ભલે ને જ્યાંનો મધ હોય બની જશે ઝેર, નહીં ખાઈ શકો. પછી ફરમાવે છે, સારા અખલાક હશે ને તમારા ગુનાને એવી રીતે પીગલાવી દેશે જેવી રીતે સૂરજ જે છે ને એ જે છે બરફને પીગલાવી દે છે. એટલે અખલાક તરફ જોવો. રસૂલે ખુદા ને 14 માસુમીનની કામયાબીનો રાસ શું છે, સક્સેસ થવાનું રાસ શું છે? પહેલો રાસ એ છે કે અખલાક સારા હતા. એ લોકોના સારા અખલાકના કારણે દુશ્મન દોસ્ત બની જતો હતો. આપણા અખલાકના કારણે આપણે દોસ્તને દુશ્મન બનાવી નાખે છે. હા, પહેલી વસ્તુ બાયરી ધનીની અંદર, ઔલાદ માઉતરની વચમાં, પહેલી વસ્તુ સોસાયટીની અંદર, પહેલી વસ્તુમાં ધ્યાન દેવાનું છે અખલાક. ઇંતેજાર કઈ ચીજથી કરવાનું છે? કઈ ચીજથી કરવાનું છે? ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામ, મારા મૌલા મારા આકા મારા સરદાર ફરમાવી રહ્યા છે, તમે લોકો કૌમે આલે મુહમ્મદ અલૈહિસ્સલામનો ઇંતેજાર કરો. બે વસ્તુથી ઇંતેજાર કરો. પહેલી વસ્તુ તકવા અને પરહેજગારી, બીજી વસ્તુ સારા અખલાકની સાથે. જો આવી હાલતની અંદર તમારો ઇંતેકાલ થઈ ગયો અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહુર નથી થયો, તો તમારા શુમાર એ લોકોમાંથી થશે જેવો લોકો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ખૈમાની અંદર મોજૂદ છે. જન ઇંતેજારની પહેલી કન્ડિશન શું છે? સારા અખલાક. હવે આજેથી ગીત નથી ગાવાના,
આવ નમાઝ પઢાતો, આવ રોઝા રખાતો, હા આવ નમાઝ

આજે શપા રાતો આઉં ગરીબો જી મદદ કરાતો આ આજે છે ના ગીત નથી ગાવાની સૌથી પહેલા શું કરવાનું છે અખલાક સુધારવાનું છે જવાનો તમારી પહેલી જિમ્મેદારી તમારા અખલાક નેક બનાવો તમે જે છે ને એવા બની જાઓ તમારા દુશ્મન તમારા દોસ્ત બની જાય આ પહેલી જિમ્મેદારી અને અલી અકબરના સદકાથી તમે દુઆ માંગજો તમારી દુઆ જરૂર કબૂલ થશે.

અલી અકબર કીધો ટાઈમ નથી, નથી બયાન થઈ શકતો, હજી તો મારી મજલિસ શરૂ થઈ છે અને મારો ટાઈમ એન્ડમાં પહોંચી રહ્યો છે. આવો જે બી હોય, થોરો તો થોરો, હા ભલે આપણે આખો સમંદર આખો આખો જગ નથી લઈ શકતા, એ ગ્લાસ, ગ્લાસ નહીં તો એક ટીપો તો આવે અમારા ઝહેનની અંદર, બરાબર છે કે નહીં? અલ્લાહ કામયાબી અતા કરશે. જવાનો, અલી અકબરે તમને શું શું મેસેજ આપ્યા છે, અલી અકબરે તમને શું પેગામ આપ્યા છે? એક વસ્તુ જે આજના જમાનાની અંદર ખતમ થતી જાય છે અલી અકબરના નામથી, તમને એ વસ્તુને જીવતી કરવાનું છે. એ શું છે? હવે આ વસ્તુ, કારણ કે મસાયબની અંદર બયાન થાય છે એટલે આપણું ધ્યાન નથી જાતો, હમણાં મસાયબ નહીં, હું ફઝાઇલે અલી અકબર, અલી અકબર જે અમને લેસન આપ્યા છે ને એના હવાલાથી એ બયાન કરી રહ્યો છો. તમે પોતે રિવાયતની અંદર સાંભળ્યા છો ને કે અલી અકબર મેદાનમાં ગયા, બરાબર છે કે નહીં? પાછા આવ્યા અને આવીને કઈ ચીજની ડિમાન્ડ કર્યા? પાણી. તમે કબૂલ કરો છો? અલી અકબર જેવો ફરઝંદ આવે અને એના બાપને પાણી માંગે, જ્યારે કે એને ખબર છે કે બાપ પાણી નહીં આપી શકે, હા, અને પાણી નહીં આપી શકે તો એને દુઃખ પહોંચશે, એને અઝિયત પહોંચશે, એને તકલીફ પહોંચશે. અલી અકબર એવું કામ કરી શકે છે? નથી કરી શકતા. ઓલોમાય અખલાક, એનો ખુલાસો ટૂંકની અંદર, બરાબર? આવો તો કે ઓલોમાય અખલાક લખે છે, દરઅસલ શું છે, આ અલી અકબર છે ને હિકમતે અમલીથી કામ કરી રહ્યા હતા કે મારા બાપને મારો દાગ ઉઠારવું ઇઝી પડી જાય. કેમ કરતા? કરબલાના મેદાનની અંદર સૌથી આસાન કામ કયો હતો? અસાબે હુસૈન માટે જલ્દીથી શહીદ થઈ જાઉં. ભાઈ, જો તમે હમણાં શહીદ થયા, તમારી તરસ, પ્યાસ, ભૂખ, જખમની તકલીફ બધી ખતમ થઈ ગઈ કે ના થઈ? આફ્ટર 15 મિનિટ, એટલે તમે 15 મિનિટ સુધી એ તકલીફ બરદાશ્ત કરવું પડશે. આફ્ટર 30 મિનિટ, તો વધારે 30 મિનિટ જે છે તમને તકલીફ બરદાશ્ત કરવું પડશે. આફ્ટર 1 આવર, એટલે 1 કલાક વધારે તકલીફ બરદાશ્ત કરવું પડશે, બરાબર છે કે નહીં? કરબલાની અંદર એ તકલીફને બરદાશ્ત કરવું, યા ખુદા, ઈ તો મદદે પરવરદિગાર, એ જે સબર કર્યા છે ને એ લોકો જાણે છે, એ લોકો જાણે છે કેમ કરતા સબર કર્યા. તો અલી અકબર માટે એ ફોર્મ્યુલા છે કે નથી? અલી અકબર માટે આસાની શું છે? અલી અકબર જલ્દી શહીદ થા તો તકલીફ અઝિયત દૂર થાય, બરાબર? અચ્છા, આ તો એક ફક્ત સમજાવવા માટે એક્ઝામ્પલ છે. અલી અકબર રજા માંગ્યા, પણ પછી વિચારમાં છે કે મારો બાપ મને રુખસત થતા થતા આટલી તકલીફથી રુખસતથી આપ્યો છે, કેમ કરતા મારી જખમી છાતીને જોશે અને મારા લાશાને ઉઠાવશે? હું મારા બાપ માટે શું કરું? આ લેસન છે જવાનો તમારી વાસ્તે. અલી અકબરે શું કર્યા? લરી લરી અને આવી રહ્યા છે, બાબા બાબા, પાણીની સબીલ થઈ શકે છે, એટલે બાબા આટલી તરસ લાગી છે કે હવે બરદાશ્ત નથી થતો. આ તો મારી ને તમારી સમજવાની લેંગ્વેજ છે ને, અસલ લેંગ્વેજ શું છે? પડદા પછવારે, બાબા હવે તો મારા દુઃખોનો અંત ક્યારે થશે? કે હું હમણાં શહીદ થાઉં તો મારી આ તકલીફ દૂર થશે. મારા દાદા અલીએ મુર્તઝા જામે કૌસર લઈને આવશે. એટલે તમે ચાહી રહ્યા છો તમારા અલી અકબરની જે છે તકલીફ દૂર થાય, તો એ શહાદતની અંદર છે. હુસૈન અલી સલામને આવી રીતે જવાન દીકરો દિલાસો આપે છે, એના માટે ઓલોમાએ અખલાક લખી રહ્યા છે કે તમે લોકો રિમાર્ક કર્યા, અલી અકબર ઘોરાથી નીચે ઉતર્યા, હુસૈન પહોંચ્યા. અલી અકબરનો પહેલો જુમલો શું હતો? પહેલો જુમલો શું હતો? બાબા બાબા, મારી તકલીફ દૂર થઈ ગઈ. શા માટે? દાદા અલીએ મુર્તઝા આવ્યા છે કૌસરનો જામ લઈને, કૌસરનો પાણી લઈને,
દાદી આવી ગયા છે, રસૂલુલ્લાહ આવી ગયા છે, અહીંયા ચચા હસન મુશ્તબા આવી ગયા છે. એટલે બાબા મારી જુદાઈનો સદમો નહીં ઉપાડતા, બાબા મારો દુઃખ ખતમ થઈ ગયો એ લોકોના આવવાથી. એટલે અલી અકબર શું કર્યા, બાપને દિલાસો આપ્યા, લેહાસ કર્યા, આ મારો બાપ છે, આ મારો બુઝુર્ગ છે. જવાનો અહીંયા હું સ્ટોપ રહું છું, તમે લોકોને શું જાણવાનું મળ્યો? ફક્ત બાપની જ રિસ્પેક્ટ નહીં, ના,

કારણ કે હુકમ શું છે? ફક્ત મા બાપની રિસ્પેક્ટ નહીં, ના, મા બાપ એ અલગ વસ્તુ છે. આજે જે હું કહેવા માંગુ છું, એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ પર, ઇસ્લામી તાલીમ એ છે કે તમે તમારા સમાજની અંદર, તમારી સોસાયટીની અંદર, તમારા કોમની અંદર જે બુઝુર્ગો છે ને, એનો માન રાખો, એનો રિસ્પેક્ટ રાખો, એનો લિહાજ કરો તમે. હા, આજે દુનિયાવાળા શું કહે છે, પછી મા બાપ હોય કે બુઝુર્ગ હોય, આ લોકો કોણ છે? દસબીન છે. એ તાલીમ દેવામાં આવે છે કે નથી આવતી? આજે લોકોની હૈસિયત શું છે? બસ આખો દિવસ ટક ટક ટક ટક પટપટ પટપટ. ઇસ્લામની અંદર મોમિન કોઈ બી દિવસે બુઢો નથી. આ તો તાલીમે ઇસ્લામ છે જ નહીં જવાનો, આ તાલીમે ઇસ્લામ નથી, આ તાલીમે દુનિયા છે. તાલીમે ઇસ્લામ શું છે? કે એક મોમિન કોઈ બી દિવસે બુઢો નથી, એક મોમિન બુઝુર્ગ છે. બુઝુર્ગ અલ્લાહના નબી ફરમાવી રહ્યા છે, જેને એક બુઝુર્ગની ઇજ્જત કરી છે એને ખુદાની ઇજ્જત કરી છે. એક બુઝુર્ગ એક સમાજની અંદર, એક સોસાયટીની અંદર, એક કોમની અંદર એવો એનો માન અને મર્તબો છે જેવી રીતે એક પૈગંબરે ખુદા કોઈ કોમની વચમાં હોય. આજે રસૂલે ખુદા આવે તમે ઇજ્જત કરશો કે નહીં કરો? તો જો તમારી વાત સાચી છે કે તમે રસૂલે ખુદાની ઇજ્જત કરશો, માન રાખશો, રિસ્પેક્ટ આપશો, તો પછી આ બુઝુર્ગોનો માન રાખો, ઇજ્જત કરો, રિસ્પેક્ટ રાખો. હા, સાંભળશો, આજે બી શિકાયત છે કે નથી? માલ મિલકિયતમાં બરકત નથી. જમાની લીકવાની નહીં. હા, તું ના કોઈંડા ના શિલિંગી અલ્ફુમોજા, હજાર શિલિંગથી આખો કાર્ટન ભરાઈ જતો હતો કે નતો ભરાઈ જતો? આટલી બરકત હતી કે ના હતી? આજે હજાર ડોલરમાં બી નથી ભરાતો. શિકાયત છે કે નથી? મોલાના સાહેબ પૈસા તો છે, બરકત નથી. શા માટે બરકત નથી? વિચાર કર્યા, શા માટે બરકત નથી? રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવી રહ્યા છે, બરકત બુઝુર્ગોના પગોના નીચે છે. જેવી રીતે માના પગના નીચે જન્નત છે, એવી રીતે બુઝુર્ગોના પગોના નીચે બરકત છે, બરકત છે, બરકત છે. તમે જો ચાહી રહ્યા છો અલ્લાહ તમારી રોજીમાં બરકત અતા કરે, તો આ બુઝુર્ગોનો ઇજ્જત કરો, માન કરો, એહતરામ એ લોકોને આપો. એ લોકોનો હક થઈ રહ્યો છે. સાંભળશો, અલ્લાહની રહેમતની કેને જરૂરત નથી? આપણે બધાને છે ને. અલ્લાહુમ્મા ઇન્ની અસ્અલુકા મુજીબાત રહમતિક, બરાબર. આપણા નવમા ઇમામ ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ સલામ, ફરમી દે, ઇમામે જવાદ અલ ઇસ્લામ ફરમાવે છે, તમે લોકો તમારા બુઝુર્ગો ઉપર રહેમ કરી અને ત્યાર પછી અલ્લાહ પાસે રહેમતની ઉમીદ રાખજો ને દુઆ કરજો. એટલે આ જે દુઆ છે ને, અલ્લાહુમ્મા ઇન્ની અસ્અલુકા મુજીબાત રહમા, એ ખપે છે. અલ્લાહ અતા કરે એ રહેમત, તો પહેલા છે ને બુઝુર્ગો ઉપર રહેમ કરો. બુઝુર્ગો કાલે તમે બી બુઝુર્ગ બનવાના છો. અલ્લાહ આટલી લાંબી જિંદગી આપે, તમને ખબર છે શું થવાનું છે? રસૂલુલ્લાહ ફરમાવે છે કે જે બી માણસ બુઝુર્ગોને ઝલીલ કર્યો છે, અલ્લાહ એને મરવા નહીં દેવે જ્યાં સુધી કોઈ એને ઝલીલ ના કરે. અલ્લાહ તમને ઝલીલ કરવાનું છે. આ માસૂમ ઇમામ કહી રહ્યા છે, રસૂલુલ્લાહ કહી રહ્યા છે કે તમે એક છેલ્લી વાત, અને જેમાં તમામ વખત બહુ વધારે વટાઈ જાય છે. એક માણસ ઇમામ અલી અલ ઇસ્લામ પાસે આવ્યો અને આવીને કહે છે, મૌલા મારી રોજીમાં વધારો નથી, મૌલા મારી રોજીમાં તંગી છે. ઇમામ અલી ઇસ્લામ એને 15 થી 16 કે 17 વસ્તુ બતાવ્યા, એની અંદર એક વસ્તુ ખબર છે શું છે? ઇમામ અલી ઇસ્લામ એને કહે છે, એમ તો નથી કે ચાલવામાં તું બુઝુર્ગોની રિસ્પેક્ટ નથી રાખતો, એ લોકોની આગળ ચાલે છે? ફક્ત ચાલવાની વાત થઈ છે. આવું મુઝે આના કુલા ખીચવા. હા, તો કે તને ખપે છે તારી રોજીમાં વધારો થાય? આ બુઝુર્ગોનો માન રાખ, ચાલવામાં, ઉઠવામાં. પણ એની સાથે સાથે હું એક

चीज हाथ जोड़ी ने कही रहे छो वल्लाह हूँ मिंबरे रसूल ऊपर छो हूँ छे ने अन्या कोई ने पर्सनल टारगेट नहीं करतो ना कोई दिवस नहीं मने मरी ने जवाब देवानु छे पण जो हूँ हक बयानी ना करूँ तो कयामत ना दिवसे अन्या घर ची पकड़वामां आवशे शा माटे तमे मिंबर ऊपर गया था आ अमानत तमने शा माटे देवामां आवी हती આનાથી મોટી ગેરંટી હું નથી આપી શકતો જ્યારે મિંબર ઉપર જનાબે સૈયદાની મોજૂદગીમાં ઇમામે ઝમાનાની મોજૂદગીમાં અલ્લાહની મોજૂદગીમાં હું આટલી મોટી વાત કરી રહ્યો છું એની ઉપર જો ભરોસો ના હોય તો ભરોસો દેવાની કોશિશ બી નહીં કરું હું એક બસ હાથ જોડી અને બુઝુર્ગોને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું બુઝુર્ગો ખુદા તમને જે છે ને આ ઇજ્જત આપ્યો છે આ માન આપ્યો છે આ મર્તબો આપ્યો છે ખુદાના વાસ્તે પોતાની ઇજ્જતનો જે છે ને ખ્યાલ રાખો ખ્યાલ રાખો રસૂલુલ્લાહ કહી રહ્યા છે જે બી મોમિન મુસલમાન એની દાઢીના વાળ સફેદ થઈ જાય અલ્લાહની ઇતાતની અંદર અલ્લાહને કયામતના દિવસે શરમ આવે છે આવા બુઝુર્ગને હું કેમ કરતા જહન્નમમાં રાખું એમ કહીને રસૂલે ખુદા રોવા બેસી ગયા યા નબી અલ્લાહ તમે શા માટે રોઈ રહ્યા છો તો કે એ વાત મને રોરાવી રહી છે અલ્લાહ તો બુઝુર્ગ ઉપર રહેમ કરે છે શરમ કરે છે કે જે છે ને એ લોકોને જહન્નમમાં કેમ રાખું પણ બુઝુર્ગને કેમ શરમ નથી આવતી કે બુઝુર્ગીમાં બી અલ્લાહની નાફરમાની કરી રહ્યા છે આ ઉંમરમાં અલ્લાહની નાફરમાની પ્લીઝ બુઝુર્ગો જવાનો તમને જોવે છે તમારું એક્ઝામ્પલ લઈ રહ્યો છે તમે બુઝુર્ગ બનો તમે ગાઈડ કરો જવાનોને પણ જો તમે જ્યાં બેઠતા હશો એ જગા ઉપર યા ઘીબત કરી રહ્યા છે યા જેવા તેવા બોલ જે નથી બોલવાના એ બોલી રહ્યા છે યા ખુદા ઘણી વખતે જે છે ને બુઝુર્ગોના ઝબાની મેં જોયું છે ઘાર નીકળતા યા ખુદા તમે શું કરો છો મૌલાના સાહેબ તમે આ વસ્તુને ઘાર સમજો છો પણ ઘાર નથી તમે સમજી ગયા ને ખુલ્લી રીતે આ વાત નથી બોલી શકતો ભાઈ ભલે સમાજ સોસાયટી કોમ દુનિયાવાળા આ બોલને જે છે ને ઘાર નથી સમજતા જે તમે બોલી રહ્યા છો પણ હકીકતમાં આ ખરાબ બોલ છે કે નથી તમે દુનિયાવાળા છો કે મુહમ્મદુ રસૂલુલ્લાહ વાળા છો તમે દુનિયાવાળા છો કે અલી ઉન વલીઉલ્લાહ વાળા છો તમે દુનિયાવાળા છો કે ઇમામ મહેદી વાળા છો તો ઇમામની નજરની અંદર આવા ગંદા બોલ તમે બોલી રહ્યા છો અને જવાન સાંભળી રહી છે તમારો રોલ એ છે કે જવાનોને રોકો એની બદલીમાં સાથે બેસી અને આવી હરકતો હું માફી માંગી રહ્યો છું હું માફી માંગી રહ્યો છું બુઝુર્ગો તમે જો અઝાનની રિસ્પેક્ટ નહીં રાખો તો પછી આ કોના જવાન રિસ્પેક્ટ રાખશે તમે મસ્જિદની રિસ્પેક્ટ નહીં રાખો તો આ જવાન રાખશે તમે જવાનોની સામે આવા આવા બોલ બોલશો તમે તમને અલ્લાહ નબીનો મર્તબો દીધો છે નબી નબી કેવો હુકમ આપે છે આદિલ ઇન્સાફ અને તમે તમારા ઘરોની અંદર કેવો હુકમ આપો છો બસ આનાથી વધારે મારી પાસે કાંઈ નથી આજે અલી અકબરના નામથી તમે એક મેસેજ આ લઈ લ્યો અને દુઆ કરો અલી અકબરના સદકાથી અમલની તૌફીક મળે બાકીની જે બે મજલિસ રહી છે હવે જલ્દી જલ્દી જવાનોની રેસ્પોન્સિબિલિટી ઉપર હું આવીશ ઇન્શાઅલ્લાહ વતાલા તમને ખબર છે અલી અકબર કોણ છે આયતુલ્લાહ મરશી નજફી કેટલા બુઝુર્ગ ઓલીમે રબ્બાની છે કેટલા બુઝુર્ગ મુજતહિદ પસાર થયા છે અલી અકબરના બારામાં તમને ખબર છે સુરલેખા છે હું માની મફુમ ટૂંકની અંદર જાઉં છું આખો લેખ નહીં ફક્ત મતલબ ઝાકરીના અંદાજની અંદર ફરમાવી રહ્યા છે દુનિયાની ઓળ તો બાંજ છે બાંજ છે કે અલી અકબર જેવી ઔલાદ પેદા નથી કરી શકતી કે એ ખાનદાનની ફર્દ છે અલી અકબર કે જે ખાનદાનના અખલાક કિરદાર ગુફતાર એની હર અમલની અંદર હર સોચ ફિકરની અંદર અલ્લાહે પોતાની કુદરતને સમજાવ્યો છે અલ્લાહની રહેમત સમજુ છે આલે મુહમ્મદને જુઓ હા
Allah ni har sifat ne tame jou che na e tame ale Muhammad ne jo mazhare rahmate parvardigar che any fard bas tuk ni andar asani bachao mate jevi rite aa kainat ni andar ek j ma evi che jene naseeb kairo Allah Muhammadun Rasulullah jevi aulad ni ma banu

એટલે જનાબે આમીના બનવું. એવી જ રીતે આ કાયનાતની અંદર એક જ માં એવી છે જેને અલ્લાહ તાલા નસીબ કર્યો છે કે હમ શકલે રસૂલે ખુદા અલી અકબર જેવી ઔલાદની માં બની છે, જનાબે લૈલા. જેવી રીતે અબ્બાસે અલમદાર એમ જ નથી મેલા, દુઆ પછી મેલા છે ને, અલી અકબર બી દુઆ પછી મેલા છે. રસૂલે ખુદા દુઆ કર્યા છે હુસૈન વાસ્તે. તો તમે વિચાર કરો, ઈ અલી અકબર ને અલવિદા કહું હુસૈન માટે કેટલી તકલીફની વાત છે. હા, હુસૈન ની વાસ્તે કેટલી તકલીફની વાત છે. તમારા આકા હુસૈન ની દિલની હાલત શું હશે અઝાદારો? કેવી હાલતમાં અલી અકબર ને હુસૈન રુખસત કર્યા છે, વિચાર કર્યા છો તમે? હમીદ ઇબ્ને મુસ્લિમ જે દુશ્મનનો રિપોર્ટર છે ને, એ કહે છે બસ હું એટલો જ જોયો, ખૈમોનો પડદો વાર વાર ઉઠતો હતો અને પાછો નીચે ચાલ્યો જતો હતો. મને સમજમાં આટલી જ આવી છે, અલી અકબર મેદાનમાં જવા માંગતા હશે, બીબીઓ એને ઘેરીને રોકી લેતા હશે અને બહાર મઝલૂમ હુસૈન રોઈ રહ્યા છે. આ હુસૈન નથી રોઈ રહ્યા, આ એક બાપ રોઈ રહ્યો છે, એક મઝલૂમ બાપ રોઈ રહ્યો છે. આખિરમાં કહે છે બીબીઓ મારા અકબરને રજા આપો, એ રાય ખુદાનો તાલીબ થઈ ચૂક્યો છે. તારીખના જુમલા છે, અલી અકબર એવી રીતે ખૈમાથી બહાર નીકળ્યા જેવી રીતે ભરેલા ઘરની અંદર એક જવાનનો જનાઝો ઉઠે છે. અઝાદારો, આજ જેટલો બી તમે રોશો ને, એ રોવું બહુ ઓછો છે. આજે ફાતેમા ઝહરા ચીસું પાડી રહી છે, તમારા હુસૈન રોઈ રોઈને બેહોશ થઈ રહ્યા છે. હા, એ મારો અકબર કેવી રીતે રુખસત થયા સાંભળશો? અઝાદારો, અલી અકબરને રુખસત કરી લીધા. અલી અકબર મેદાનમાં જઈ રહ્યા છે ને, હુસૈન કહી રહ્યા છે બેટા વારંવાર મુરીને પછવારે જોજો ના. અચાનક અલી અકબર જઈ રહ્યા છે ને, આવાજ આવી કે કોઈ જમીન ઉપર પડી ગયો. અલી અકબર મુરીને જોવે છે ને પછવારે, શું જોવે છે? ઝઈફ બાપ ખાક ઉપર. કહે છે બાબા બાબા, તમે તો મને રુખસત કરી લીધા, શા માટે મારી પછવારે આ પ્રમાણે આવો છો? તો કહે છે બેટા, તું સાહેબે ઔલાદ હત ને, તો તને ખબર પડત, એક ઝઈફ બાપ માટે જવાન દીકરાને મરવાની રજા આપું કેટલી તકલીફની વાત છે. અલી અકબર કહે છે બાબા મારી એક વસિયત. શું વસિયત કર્યા ખબર નથી, બસ આટલો છે કે હુસૈન પોતાના હાથને પોતાની છાતી ઉપર રાખી જમીન ઉપર બેસી અને ચીખ મારીને રોયા છે. અઝાદારો, જ્યારે અલી અકબર હુસૈન ઝૈનુલ આબિદીન અલી ઇસ્લામથી રુખસત થઈ ચૂક્યા ને, ત્યારે જનાબે ઝૈનબ કહે છે ભાઈ ભાઈ, અલી અકબરે તમને શું વસિયત કરી હતી કે તમારા જેવા સાબિર ઇમામ જમીન ઉપર બેસી ચીખ મારીને રોઈ પહેરા? હુસૈન કહે છે બહન ઝૈનબ, દુનિયાનો દસ્તુર છે કે ઝઈફ બાપ જવાન ઔલાદને વસિયત કરે છે ભરેલા ઘરનો ખ્યાલ રાખજે, તમારો ભાઈ ઈ મઝલૂમ છે કે જવાન દીકરો વસિયત કરે છે બાબા મારી શહાદત પછી મા બહેનોનો તમે દિલાસા દેજો. અઝાદારો, અલી અકબર મેદાનમાં આવ્યા. અઝાદારો, આખિરમાં ઉમરે સાદ કહે છે બધાય સાથે મળીને હમલા કરો. 3 દિવસના ભૂખા પ્યાસા અલી અકબર, ચારો તરફથી તીર નેઝા તલવાર ચાલવા લાગી. અચાનક એક શકી આવ્યો, એવો નેઝો છાતીમાં માર્યો, કામ તમામ થઈ ગયો.